આપણી આ સંગીત યાત્રા આપણે લઈ જઈ રહી છે એક એવા અવાજ તરફ જેને સાંભળતા જ દિલમાં મીઠાશ છલકાઈ જાય છે. એક એવો અવાજ જે ભાવના, સુમેળ અને શાસ્ત્રીય સંગીતની સુગંધથી ભરેલો છે. મિત્રો, આપ જાણી જ ગયા હશો ભારતની સંગીત જગતની અદ્ભુત ગાયિકા શ્રેયા ઘોષાલ. નાની ઉંમરે જ સંગીતની દુનિયામાં પગલું મૂકનાર શ્રેયાએ બાળપણથી જ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લીધું હતું. એમની પ્રતિભા સૌ પ્રથમ દેશને જોવા મળી જ્યારે તેમણે લોકપ્રિય ટેલિવિઝન સંગીત સ્પર્ધા સારે ગામા પર જીતી લીધી. એ જીત પછી એમની જીવનની દિશા જાણે બદલાઈ ગઈ હતી. પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભંસાલીની માતાએ જ્યારે ટીવી પર શ્રેયાને ગાતા સાંભળ્યા ત્યારે તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે ભંસાલીને કહ્યું કે આ અવાજ ખાસ છે અને તમને જે અવાજની શોધ છે તે કદાચ તમારી પૂરી થઈ જશે. અને ત્યારબાદ શ્રેયાને ફિલ્મ દેવદાસ માટે ગાવાનો મોકો મળ્યો અને ત્યાંથી શરૂ થઈ એક અદ્ભુત સફર. મિત્રો, આગળ પણ આપણે દેવદાસનું ગીત સાંભળ્યું અને આગળ પણ આપણે જે સાંભળવા જઈ રહ્યા છીએ તે પણ છે ફિલ્મ દેવદાસનું જ ગીત, મીઠું અને ભાવનાત્મક ગીત બેરી પ્રિયા. આ ગીતમાં શ્રેયાનો અવાજ અને સંગીતકાર ઇસ્માઇલ દરબારનું સંગીત મળીને એવી જાદુ ચલાવે છે કે સાંભળનારા એમાં ખોવાઈ જાય. મિત્રો, ખાસ વાત એ છે કે આ ગીત માટે શ્રેયા ઘોષાલને તેમના કરિયરના શરૂઆતમાં જ વિશાળ સન્માન મળ્યું. ફિલ્મ દેવદાસ માટે તેમને ફિલ્મફેર એવોર્ડ, પહેલી ફિલ્મમાં ગીત ગાયું અને ફિલ્મફેર એવોર્ડ લઈ આવ્યા. બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ પણ સાથે અને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ જીત્યો હતો, જે કોઈ પણ ગાયક માટે સૌથી વધુ ગૌરવ માનવામાં આવે છે. તો મિત્રો, ચાલો તૈયાર થઈ જાઓ આવી મીઠી ધૂન સાથે ભાવનાઓના સફરમાં ખોવાઈ જવા માટે. સાંભળીએ આગલું ગીત બેરી પ્રિયા ઉદિત નારાયણ સાથે.

મિત્રો, 16 વર્ષની વયે બોલિવૂડની શ્રેયા ઘોષાલની સંગીત યાત્રા માત્ર એક ગીતથી શરૂ થઈ અને આજે તે હજારો દિલોમાં વસેલી અવાજ બની ગઈ છે. ટેલિવિઝનના લોકપ્રિય કાર્યક્રમ સારેગામા પમાંથી તેમની પ્રતિભા સૌએ જોઈ અને ત્યાંથી જ સંગીત જગતના ઘણા મોટા કલાકારો સાથે તેમની ઓળખાણ થઈ. આ જ સમય દરમિયાન તેમની ઓળખાણ બની ભારતના અતિ લોકપ્રિય ગાયક સોનુ નિગમ સાથે. સોનુ નિગમ તે કાર્યક્રમના હોસ્ટ હતા અને તેમણે શરૂઆતથી શ્રેયાના અવાજની ખૂબ જ પ્રશંસા કરી હતી. આગળ ચાલીને બંનેને સાથે અનેક સુંદર ગીતો ગાયા છે અને એમની જોડી સાંભળવી એટલે સંગીતનો એક ખાસ અનુભવ કરવો. શ્રેયા ઘોષાલે આજ સુધીમાં 3000થી વધુ હિન્દી ગીતો બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અન્ય ભાષાઓમાં ગાયા છે. પોતાના મધુર અને ભાવનાભર અવાજને કારણે તેઓ આજે બોલિવૂડની સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય ગાયિકાઓમાંની એક ગણાય છે. બોલિવૂડના ઘણા સંગીતકારો અને ચાહકો તેને પ્રેમથી મેલેડી ક્વીન અથવા તો ક્વીન ઓફ મેલેડી તરીકે ઓળખાવે છે. મિત્રો, લતા મંગેશકર સાથે કોઈકની કમ્પેરિઝન પણ કરી શકાય ને તો તે આ છે શ્રેયા ઘોષાલ, ખરું ને? કારણ કે એમના અવાજમાં એક અનોખી મીઠાશ અને લાગણી છે. તો ચાલો સાંભળીએ ફિલ્મ પરિણીતાનું ખૂબ જ લોકપ્રિય અને દિલને સ્પર્શી જાય એવું આગલું ગીત, જેમાં શ્રેયા ઘોષાલ સાથે અવાજ આપ્યો છે સોનુ નિગમે.

આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા ભુલાના પ્રણામ અને T20 વિશ્વકપની સફળતા માટે હાર્દિક અભિનંદન. મને પૂરી ખાતરી છે કે આપે ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનને ખૂબ ઉત્સાહભેર માણ્યો છે અને જીતને પણ એટલા જ હર્ષથી વધાવીને પૂરા જોશથી માણી પણ રહ્યા હશો. મોડી રાતો અને વહેલી સવારોએ જાગીને ટીમને પ્રોત્સાહન આપનાર સર્વે ચાહકોને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, પોતાના આપ પોતાના વર્લ્ડ કપ દરમિયાનના અનુભવો અને ટિપ્પણીઓને અમારી ફેસબુક દ્વારા અમારા સુધી પહોંચાડી શકો છો અથવા તો ibbwellington@gmail.com પર ઈમેલ કરીને અમારી સાથે શેર કરવા માટે નમ્ર વિનંતી છે. ચલો આગળ વધારીએ સુરીલા અવાજની માલિક શ્રેયા ઘોષાલના સુંદર ગીતોનો આજનો આ કાર્યક્રમ. ફિલ્મ

અગ્નિ પત્ના એક ધમાકેદાર ઉર્જા ભર્યા ગીત સાથે શ્રેયા ઘોષાલના અવાજ અને સંગીતકાર અજય અતુલની ધૂનને પડદા પર જીવંત બનાવી છે. કેટરીના કેફના મસ્તી ભર્યા નૃત્યએ તમને ખબર જ છે આગલા ગીતના શબ્દો. ચાલો તો સાંભળીએ અને તેનો આનંદ લઈએ.

મિત્રો, શ્રેયા ઘોષાલની એક ખાસ વાત એ પણ છે કે તેઓ ગીત પસંદગી કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખે છે. જેમ કે ચિકની ચમેલી ગીત ગાયા પછી એમણે ડિસાઇડ કર્યું કે આવા પ્રકારના ગીતો એમના માટે અન

નવો અનુભવ હતો, પરંતુ તેઓ નેક્સ્ટ ટાઈમ ગીતો પસંદ કરશે તેમાં સંગીત, શબ્દો અને ભાવના વધુ મહત્વ ધરાવતા હશે. આથી તેઓ હંમેશા કહે છે કે ગાયક માટે માત્ર લોકપ્રિયતા મહત્વની નથી, પરંતુ પોતાના સંગીતના ધોરણ અને ગુણવત્તા જાળવવી પણ એટલી જ મહત્વની છે. કદાચ આ જ કારણ છે કે આજે શ્રેયા ઘોષાલનો અવાજ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ વિશ્વભરના સંગીત પ્રેમીઓ માટે ગુણવત્તા, શુદ્ધતા અને મધુરતાનું પ્રતીક બની ગયું છે. મિત્રો, શ્રેયા ઘોષાલના આ કાર્યક્રમને થોડીક વાર માટે સ્થગિત કરીશું, કેમ કે આ પાછળ મ્યુઝિક વાગી ગયો ને થોડી વાર પહેલાં. તે T20 વર્લ્ડ કપ અને એવી બધી ખબરો, સારી સારી ખબરો આજે લઈ આવ્યા છે નીલિમા ભુલા આપણા માટે. તો ચાલો સાંભળીએ સમાચારોમાં નીલિમા ભુલાને.

આકાશવાણી ભારત ભવન આજના મુખ્ય સમાચારો. અમે મંજૂરી આપી એટલે ભારત રશિયાનું ઓઇલ ખરીદી શકશે. આ છે ટ્રમ્પનો મોટો દાવો અને સામે ભારતનો જડબાતોડ જવાબ. યુદ્ધને કારણે સર્જાયેલા તણાવના વાતાવરણમાં 52,000 ભારતીયોની વતનમાં વાપસી. ગુજરાતીઓ ધૂળેટીના રંગ સાથે મસ્તીના રંગે રંગાયા. હા પણ મિત્રો, શરૂઆત કરીએ આજની તાજા ખુશખબરથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે સવારે રમાયેલી T20 વિશ્વકપની ફાઇનલ ભારતે 96 રનથી ભવ્ય રીતે જીતી લીધી છે. ભારત તરફથી પહેલા દાવની શરૂઆત સંજુ સેમસન અને અભિષેક શર્માની આક્રમક બેટિંગથી થઈ હતી અને દાવના અંત સુધી આ વલણ ચાલુ રહેતા ભારતે 255 રનનો ઢગલો ખડક્યો હતો, જેમાં સંજુ સેમસને 89 રન બનાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. આ ટીમ ઇન્ડિયાનો સતત બીજો અને કુલ ત્રીજો ખિતાબ છે. આ અગાઉ 2007 અને 2024માં તેમણે T20 વર્લ્ડ કપ જીત્યા હતા. મેચને કારણે અમદાવાદ શહેરમાં દિવાળી જેવો માહોલ હતો અને તેના સમારોહમાં ઇન્ટરનેશનલ પોપ સિંગર રિકી માર્ટિને પરફોર્મન્સ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ સંજુ સેમસનને મળ્યો હતો, પણ સ્પર્ધા દરમિયાન વરુણ ચક્રવર્તી અને શિવમ દુબેએ પણ સતત સારું પ્રદર્શન કર્યું હતું. ગૌતમ ગંભીરનું કોચિંગ પણ વખાણવા લાયક હતું અને ગુજ્જુ ત્રિપોટી, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. મધ્ય પૂર્વના યુદ્ધને લઈને દુનિયાભરમાં ઊર્જા કટોકટીની આશંકા પ્રવર્તી છે. છેલ્લા 10 વર્ષોમાં ભારતે પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના સ્ત્રોત 27 દેશોથી વધારીને 40 દેશો કરી દીધા છે, જે 6 ખંડોમાં ફેલાયેલા હોવાથી હોર્મિઝની ખાડીના માર્ગમાં વિક્ષેપ પડતા ભારતની ઉપર ગંભીર અસર નહીં થાય. યુદ્ધના આવા માહોલમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ડંફાસ મારી છે કે ઓઇલના ભાવમાં થઈ રહેલા વધારાને અટકાવવા માટે ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદ કરવાની છૂટ આપવામાં આવી છે. અને અમેરિકી નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું છે કે અમેરિકાએ આ મંજૂરી ફક્ત ટૂંકા સમય માટે આપી છે અને રશિયા તરફની તેની વ્યાપક નીતિમાં કોઈ ફેરફાર નથી થયો. આ કથનોનો જડબાતોડ જવાબ આપતા ભારત સરકારે કહ્યું હતું કે તેને રશિયા જ નહીં પરંતુ અન્ય કોઈ પણ દેશના ક્રૂડ ઓઇલની ખરીદી માટે અમેરિકા સહિત કોઈ દેશની મંજૂરીની જરૂર નથી. રાષ્ટ્રીય હિતમાં ભારત જ્યાં પણ સૌથી સસ્તું ઓઇલ ઉપલબ્ધ હશે ત્યાંથી ખરીદવા માટે સક્ષમ છે. યુદ્ધના ભયાનક તણાવગ્રસ્ત દેશોમાંથી ભારત સરકારે 52,000થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત પહોંચાડ્યા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે. અત્યારે દુનિયા ત્રીજા વિશ્વ

યુદ્ધના ઉંમરે ઊભી છે તેની સીધી અસર અને નકારાત્મક અસર હવે ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પડવા માંડી છે. ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા પીએનજી પુરવઠામાં તાત્કાલિક ધોરણે 50% જંગી કાપ મૂકી દેવામાં આવ્યો છે, જેને લીધે રાજ્યના ઔદ્યોગિક વિકાસને ફટકો પડશે. ઉત્સવ પ્રેમી ગુજરાતીઓએ ધૂળેટીના પાવન તહેવારને આ વર્ષે પણ ફરી એકવાર ધામધૂમ અને ઉત્સાહથી ઉજવ્યો હતો. ડીજેના તાલે યુવાનો અને બાળકોએ મન મૂકીને ઝૂમ્યા હતા અને ડાન્સ કર્યા હતા. ઇંગ્લેન્ડ ખાતે લેસ્ટરમાં હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન બ્રિટનની રાજકુમારી પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટને હાજરી આપીને ગરબાની મજાણે લીધી હતી અને ઉજવણીને અતિ રંગીન બનાવી દીધી હતી. વેલિંગ્ટન, આપણા વેલિંગ્ટન હોલ ખાતે પણ આ ઉજવણીની ધામધૂમ, આ તહેવારની ધામધૂમથી ઉજવણી થઈ હતી. અને મિત્રો, ભારતીય બજારમાં આજે ભાવો નીચા થયા હતા. આજે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,61,781 રૂપિયા હતા. ચાંદી 1 કિલો દીઠ 2,68,898 રૂપિયા હતા. અને 1 ન્યૂઝીલેન્ડ ડોલરના બદલામાં આજે 54.37 રૂપિયા મળ્યા હતા. આ હતા આકાશવાણી સમાચારો. નમસ્કાર.

નમસ્કાર પ્રિય શ્રોતાઓ, જય શ્રી કૃષ્ણ. આઠવાડિયાની ધાર્મિક જાહેરાતો જાણી લઈએ. મિત્રો, ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન અને શ્રી રાધાકૃષ્ણ મંદિર દ્વારા આ વર્ષે રાધાકૃષ્ણ મંદિર 25મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, તો એક પવિત્ર આધ્યાત્મિક કાર્યક્રમ એટલે કે શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનું વક્તૃત્વ પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. શુક્રવાર 5મી જૂનથી ગુરુવાર 11મી જૂન સુધી આ કાર્યક્રમ ચાલશે. તમારી ડાયરીઓમાં નોંધ કરી લેજો, શુક્રવાર 5મી જૂનથી ગુરુવાર 11 જૂન સુધી આ કથા થશે. તો આપ વેલિંગ્ટનથી જેને પણ ઈચ્છા હોય તે લોકો પોતાની ટિકિટો બુક કરાવી હોય કે જવું હોય તેની વ્યવસ્થા કરી લે. આ સ્થળ રહેશે મહાત્મા ગાંધી સેન્ટર, રાધાકૃષ્ણ મંદિર, ઓકલેન્ડ. મિત્રો, ભગવદ્ ગીતા આપણને જીવન કેમ જીવવું તે શીખવે છે, પરંતુ ભગવદ્ શ્રીમદ ભગવદ્ કથા આપણને ભગવાન સાથે જોડાઈને જીવવાનું શીખવે છે. ભાગવત કથાનું શ્રવણ મનને શાંતિ, ભક્તિ અને સકારાત્મક આપે છે. સાથે વિશ્વ પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા તેમની સરળ અને પ્રેરણાદાયી વાણી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું જીવંત બનાવી આપે છે અને લાખો ભક્તોને આધ્યાત્મિક માર્ગ તરફ પ્રેરણા આપે છે. તો આવો પરિવાર અને મિત્રો સાથે આ પવિત્ર કથાનો લાભ લઈએ. વધુ માહિતી આપ આયોજનોનો સંપર્ક કરી શકો છો અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન આપ સર્વેને આ કથામાં આવવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવે છે. તો ધ્યાન રહે મિત્રો, અને ફરી પાછા એકવાર આજે જોડાઈ જઈએ શ્રેયા ઘોષાલના અમારા કાર્યક્રમમાં. મિત્રો,

મિત્રો, ભારતીય સંગીત જગતમાં જ્યારે પણ મીઠાશ, લાગણી અને સુરની શુદ્ધતાની વાત થાય છે ને, ત્યારે ફક્ત એક જ નામ યાદ આવે છે, શ્રેયા ઘોષાલ. નાની ઉંમરે ટેલિવિઝનના લોકપ્રિય સંગીત કાર્યક્રમ સારેગામાં જીત્યા બાદ એમની પ્રતિભા સમગ્ર દેશે જોઈ. ત્યારબાદ પ્રખ્યાત દિગ્દર્શક સંજય લીલા ભંસાલની દેવદાસ દ્વારા એમને બોલિવૂડમાં મોકો મળ્યો. 20થી વધુ ભાષાઓમાં તેમણે ગીતો ગાયા છે અને 2000થી વધુ ફિલ્મો તેમજ લગભગ 200 જેટલા આલ્બમ તેમણે પોતાના ગીતોમાં રેકોર્ડ કર્યા છે. તેમની આ અદ્ભુત સિદ્ધિઓ બદલ તેમને અનેક મોટા સન્માનો મળ્યા છે. નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને આઈફા એવોર્ડ એવા ઘણા પ્રતિષ્ઠિત એવોર્ડનો જેમાં સમાવેશ થાય છે. શ્રેયા ઘોષાલની આ લોકપ્રિયતા માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. એમના લાઇવ કોન્સર્ટ માટે હજારો ચાહકો ઉમટી પડે છે અને એક વખતે લાઇવ કોન્સર્ટ દરમિયાન પ્રેક્ષકોની માંગ પર તેમણે કોઈ પણ મ્યુઝિક વિના પોતાના અવાજમાં એક ગીત ગાયું અને આખો હોલ શાંતિથી ને સુરીલો અવાજ સાંભળતા જ રહ્યા. આ ઘટના બતાવે છે કે તેમના અવાજની શક્તિ કેટલી અદ્ભુત છે. અને કહેવાય છે કે યુએસએમાં તો એક દિવસ એ લોકોએ શ્રેયા ઘોષાલ ડે તરીકે મનાવે છે. એટલે ભવ્યતા, શાસ્ત્રીય સંગીતની અને ભાવનાનો સુંદર મિલાપ જોવો હોય ને તો શ્રેયાનો અવાજ જરૂર સાંભળવો જોઈએ. તો ચાલો સાંભળીએ ફિલ્મ બાજીરાવ મસ્તાનીનું એનું ભવ્ય અને રાતસી ગીત શ્રેયા ઘોષાલના મધુર અવાજમાં.

Shreya Ghoshal emno birthday ujavshe 12th March 1984 ma emno janm thayo hato. Shreya Ghoshal matra ek adbhut gayika j nathi parantu khub j sadi ane namra vyakti tarike pan janita che. Bollywood ma atli moti safalta malya pachi pan temni vinamrata ane jamin sathe jodayeli vyaktitvata aje pan yathavat che. ઘણા સંગીતકારો અને સલાહકારો કહે છે કે શ્રેયા સ્ટુડિયો હોય કે લાઇવ કોન્સર્ટ હંમેશા શાંત સ્મિતભરી અને ખૂબ જ આદરપૂર્વક વર્તે છે. મિત્રો, એમણે એમના કરિયર દરમિયાન ઘણા સન્માન મેળવ્યા છે. 5 નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 7 ફિલ્મફેર એવોર્ડ્સ અને બેસ્ટ ફિમેલ અને પ્લેબેક સિંગર તેમજ વિવિધ ભાષાઓ માટે મળેલા ફિલ્મફેર, સાઉથ એવોર્ડ્સ, આઈફાઈ એવોર્ડ્સ, ઝી સિનેમા એવોર્ડ્સ અને અનેક સન્માનો એમણે જીત્યા છે. મિત્રો, એમના લગ્ન એક ઇન્ટરવ્યૂમાં એમને કહ્યું હતું કે એમના બહુ ફ્રેન્ડ્સ નથી, એટલે નાનપણથી જ, બીકોઝ એ લોકો સંગીતમાં ખૂબ જ નાની ઉંમરથી જોડાઈ ગયા હતા. 16 વર્ષના હતા ત્યારે બોલિવૂડમાં એમની એન્ટ્રી થઈ હતી. તો એમને અફસોસ છે કે એમના બહુ મિત્રો નથી, પણ એમનો એક ખાસ મિત્ર હતો અને પૂછવામાં આવ્યું કે કેમ વધારે મિત્રો નથી, એકાદ તો હશે ને. તો એણે કહ્યું કે હસીને જવાબ આપ્યો કે એક ખાસ મિત્ર હતો અને એની સાથે જ મેં લગ્ન કરી લીધા. તો એ મિત્ર એમનો હતો શિલાદિત્ય મુખોપાધ્યાય, જેમની સાથે એમને લગ્ન કર્યા છે અને હવે એક છોકરાની મમ છે.

મિત્રો આપ જોડાયા હતા વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનમાં 106.1 FM એક્સેસ રેડિયોના માધ્યમથી. આશા રાખું છું કે સુરોની મલ્લિકા શ્રેયા ઘોષાલના યાદગાર ગીતોની સંગીત યાત્રાએ આપ સૌની સાંજને પણ મધુર બનાવી હશે. દેશ વિદેશ વેલિંગ્ટન ઓકલેન્ડ જ્યાંથી પણ તમે આજના પ્રસારણમાં જોડાયા હોય આપના સાથ બદલ ધન્યવાદ. આપણી આજની મુલાકાતનો અંત થવા આવી રહ્યો છે, તો ફરીથી આગામી સોમવારે નવા વિષય નવી વાતો અને સુંદર ગીતોના કાર્યક્રમમાં મળીએ. ત્યાં સુધી આપનું બાકીનું સપ્તાહ પણ શુભ અને આનંદમય રહે તેવી શુભેચ્છાઓ સાથે બીના પટેલ અને હું નીલિમા બુલા આપની વિદાય લઈએ છીએ. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.